0: તેઈ કોટ હોય પૂજારી, તેઈ કોટ ભે તીર્થવાસી, તેઈ કોટ વેદ કે શ્રોતે,
1: તેઈ કોટ પ્રિસર હોતે,
0: તેઈ કોટ આત્મ ધ્યાન તાર હે,
1: તેઈ કોટ અવતાર વિચારે,
0: તેઈ કોટ નવતન નામ તે આવ હે,
1: નાયક કરતે અંતરમ પાવે,
0: તેઈ કોટ પે અપમાની,
1: તેઈ કોટ અંતર ધ્યાને,
0: તેઈ કોટ કૃપણ કઠોર,
1: તેઈ કોટ
0: તેઈ કોટ પર દર્પ કો હિરે,
1: તેઈ કોટ પર દુખ ના કરે,
0: તેઈ કોટ માયા શ્રમ માહે,
1: તેઈ કોટ પર સ્વર્ગ માહે,
0: જિત જિત લાભ હો.